0: Ambala.co.uk and celebrate Father's Day in Ambala style.
1: CTV and C5 proudly present Hamari Ram, produced by Felicity Theatre. India aur Dubai mein houseful shows ke baad, ab pehli baar London mein, dekhiye Ashutosh Rana ko as Ravan aur Rahul R. Bhuchar ko Prabhu Shri Ram ke roop mein. Ramayan ki undiscovered stories live on stage. 9 se 12 July, Eventim Apollo, Hammersmith, Hamari Ram.
2: Book your tickets now on eventimapollo.co.uk and use code Hamari Ram 10 for a 10% discount on all shows and tickets.
1: Exclusive radio partner, like રેડિયો
3: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે
4: અંકલ તમે પહેલાથી આવા જ છો
5: આવા એટલે કેવા
3: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર
5: મારો બાપ બનવાની કોશિશ કરે તું બુદ્ધિ વેચી આવે છે તું અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે
3: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાસ ઓન 19 જૂન ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ
5: સો થઈ જાય જિંદગી વન્સ મોર
6: The voice that touches every soul. Star Express presents Hariharan's Soul India.
0: Live in London. Experience an unforgettable evening with the legendary Hariharan.
6: Saturday, 4th July at the Royal Festival Hall. For bookings, visit southbankcentre.co.uk.
0: Exclusive radio partner, Leica Radio Network.
7: Dreaming of owning a property in Dubai? Now you don't need to fly thousands of miles to explore the opportunity. Dubai's leading real estate experts are coming to Quality Foods, Hayes, from the 27th to the 30th of June. Discover luxury investment options, exclusive registration waivers, residency support, and an incredible 0.25% monthly payment plan. Visit the Dubai Real Estate Stand at Quality Foods, Hayes. Your future in the sun could start right here. 27th to the 30th of June. See you at Quality Foods, Hayes.
8: इस महीने मेरा बॉयलर लेकर आया है प्री बुकिंग सेल का शानदार मौका अब सभी बॉश बॉयलर्स पर सीधे £350 की बचत 25 किलोवाट बॉयलर सिर्फ £1,890 से पूरी तरह फिटेड और हाँ मिलेगी आपको 7 साल की बॉश गारंटी तो इंतजार मत कीजिए अभी कॉल करें 0208150 2025 और विजिट meraboiler.com टीज एंड सीज अप्लाई
3: लंदन गुड न्यूज आपका फेवरेट आईटेक अब TRS कैश एंड कैरी साउथ हॉल Huge variety of products including fresh vegetables and fruits with better prices. Perfect for retailers, traders, takeaways and caterers. iTech is open 24/7 with free parking. Full iTech at Unit 123 South Bridgeway, South Hall, UB2 4AX. Once you visit, you come again and again.
1: Leica Radio Network. Proud hospitality partner, Ragasan. The Ravi Sharma Show on Leica Gold.

0: Atco food containers are recyclable, reusable and microwavable.
1: School ke liye, office ke liye, uni ke liye, Satco food containers.
0: The perfect food storage solution, Satco food containers.
2: भारत या पाकिस्तान जाने की सोच रहे हैं तो एयर टिकट साउथ हॉल ट्रेवल से खरीदिए।
3: मगर साउथ हॉल ट्रेवल से ही क्यों?
2: क्योंकि उनसे ज्यादा सस्ती टिकटें कहीं नहीं मिलेंगी।
3: गारंटेड
2: बुकिंग करवाएं और उसके बाद 24 घंटों के भीतर कहीं से भी सस्ती ला के दिखाएं तो ये फुल रिफंड या प्राइस डिफरेंस वापस कर देंगे। साउथ हॉल ट्रेवल
3: फोन 02085748410।
2: 24 घंटे किसी भी वक्त फोन करें 02085748410। एट ऑल प्रोटेक्टेड।
4: Harrow, come together for a meaningful cause. Shri Kutch Satsang Swaminarayan Temple, Canton Harrow and St. Luke's Hospice Harrow proudly present the annual Starlight Walk, Saturday 27 June from Byron Hall starting at 7:30 PM. Taro ke niche saath walk kariye aur local community mein end of life care ke liye support dijiye. Register today and receive a special discount using code LIKA10. Details ke liye visit kare skssd.org or follow St. Luke's Hospice on social media. Radio partners LIKA Radio.
5: ફાધર સન નો બોન્ડ જેટલો સ્પેશિયલ છે એટલી જ સ્પેશિયલ ફિલ્મ આવી રહી છે.
6: અંકલ તમે પહેલાથી આવા જ છો.
7: આવા એટલે કેવા?
5: ધર્મા પ્રોડક્શન્સ પ્રેઝન્ટ્સ જિંદગી વન્સ મોર.
7: મારો બાપ બનવાની કોશિશ કરે તું? બુદ્ધિ વેચી આવે છે તું? અરે જિંદગી એવી મોજથી જીવજે કે જિંદગી ખુદ તને આવીને પૂછે.
5: આ ફાધર્સ ડે ફીલ ધ ઇમોશન્સ લવ એન્ડ ફેમિલી મોમેન્ટ્સ વિથ જિંદગી વન્સ મોર ઇન સિનેમાઝ ઓન 19 જૂન. ફોર મોર ઇન્ફોર્મેશન વિઝિટ બકરાનિયા મીડિયા ઓન ઇન્સ્ટાગ્રામ.
7: તો થઈ જાય જિંદગી વન્સ મોર.
8: હાય, હેલો, કેમ છો? હું છું કેતી દવેયા. આ શું થઈ ગયું? અરર, પબ્લિક ડિમાન્ડ ફરીથી આવી રહી છે. હું લંડન મારું નવું નાટક લઈને પત્ની પ્રીમિયર લીગ એટલે કે PPL, યસ, ફ્રોમ 3rd July ટિલ 12th of July. વાવ, એન્ડ ધીસ ઇઝ બીંગ પ્રેઝન્ટેડ બાય પંકજ સોડા ગેલેક્સી શોઝ. યાદ રાખજો,
5: પત્ની પ્રીમિયર લીગ શોઝ એટ રાઇસલી, અલ્બર્ટન, ઇસ્ટ એન્ડ સાઉથ લંડન, લોર હોમ, લેસ્ટર. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ દીપા ઓન 07947561947.
9: Location. In real estate, location is everything. And this one is a winner.
5: Introducing Greens by Daniel, a premium collection of townhouses and villas
9: located in Dubai in a prime location for high appreciation.
5: Step inside and walk into fully furnished townhouses and villas with premium Italian furnishings.
9: Step outside and enjoy 50+ amenities inside the master community.
5: And the best part, townhouses and villas, Greens start from just £711,000.
9: To book, call our London office on 02039635757. Greens by Danube. Prime location,
5: high appreciation
9: in Dubai.
10: Attention meat lovers of Rainer's Lane.
11: This is huge.
10: Tariq Halal is opening in Rainer's Lane on Wednesday the 17th of June. And you are all invited.
11: One day only. Spend just £1 and get up to £50 worth of top brand freebies.
10: But be quick. This golden giveaway is for the first 100 customers only.
11: Doors open at 10 AM sharp. 297 Rainer's Lane Pinner. HA55EH. Set your alarms, get there early and don't miss out.
10: Tariq Halal, Rainer's Lane. There is only one.
12: Celebrate Father's Day on Sunday, 21st of June in Ambala style. Ambala Sweets has been bringing families together through taste and tradition since 1965. Freshly made, beautifully presented and perfect for the dad who deserves the very best. Classic laddus, habsi halwa or an assorted mithai selection. Make his day extra special with a gift from Ambala. Order online today at ambala.co.uk and celebrate Father's Day in Ambala style.
13: એક ઐતિહાસિક અને દિવ્ય અવસર. પેરિસમાં ભવ્ય BAPS સ્વામિનારાયણ મંદિરના ગ્રાન્ડ ઓપનિંગમાં દર્શનનો લાભ. આ પવિત્ર યાત્રામાં જોડાઓ આપના પરિવાર સાથે, જ્યાં મળશે શાંતિ, ભક્તિ અને આનંદ, અને સાથે આઈફિલ ટાવર, સેન રિવર ક્રુઝ અને પેરિસ સિટી ટૂર નો આનંદ માણો. ડિપાર્ચર 5 સપ્ટેમ્બર ના મંત્રા હોલિડેઝ. કોલ કરો 02037736333. મંત્રા હોલિડેઝ. What's your travel mantra?
14: Every parent wants their child to grow up healthy. HPV, the human papillomavirus, is a common infection that most people don't even know they have. However, it can lead to cancer in men and women. The HPV vaccine can stop this and is available for every child from age 12 and offers long-term protection with just one jab. Say yes to cancer prevention. Make an informed choice. Find out more at nhs.uk/HPV or contact your school immunisations team.
15: Leica Extra Podcast. Be a part of the conversation. Details at leicaradio.com and the Leica Radio mobile app. Let's return to the biggest hits back to back. Sponsored by TravelHubWorld.com. For the best service and unbeatable prices, visit TravelHubWorld.com. TravelHubWorld.com.
16: Humse sasta kahin nahi mil sakta.
17: Travel Hub.
16: At all protected.
15: Leica.
18: Star Track of the Hour, sponsored by Star Tours. 28 years of experience, 40,000 passengers every year. Star Tours is trusted for a reason by travelers who appreciate familiar comforts. That's the Star Tours experience. Visit startours.co.uk.
19: भाई स्टूडेंट लाइफ में एक चीज से बहुत डर लगता था. नहीं, टीचर के डंडों से डर नहीं लगता था, डांट फटकार से डर नहीं लगता था, बस इम्तिहान से डर लगता था. ये इम्तिहान क्यों होते हैं यार? पढ़ाओ लिखाओ ठीक है, लेकिन इम्तिहान लेना जरूरी है क्या? अब देखिए भाई, हमारे वो इम्तिहान की बात करते हैं. हमारे शंभू जी और हमारे राजू मलिक जी कह रहे हैं कि हमारे वो केसी चाना साहब जो हैं, वो भाई काम करते करते आपका रेडियो सुन रहे हैं. उनके लिए इम्तिहान की बात ये है कि काम कैसा करके दिखाते हैं. इम्तिहान की बात है.

0: Once you visit, you come again and again.
1: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
0: બીએપીએસ મંદિરનું ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
1: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
0: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
1: દર્શન પણ અને યુરોપ પણ.
0: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે, આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
1: કોલ 020-8900-2323. ધ સ્ટાર ટૂર્સ,
0: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
2: લોટો ફ્રોમ ધ નેશનલ લોટરી નાઉ ગિવ્સ યુ 2 ચાન્સીસ ટુ વિન વિથ એવરી ટિકિટ. So it could be you, and it could be you. You, and then the same you, again. You. One ticket, 2 chances to win. New Lotto. It could be you, and it could be you. See website for Lotto changes. Rules apply. Players must be 18 or over.
3: 40 million people listen to commercial radio each week. That's 80 million ears, give or take. Amplify your advertising at radiocentre.org.
4: Across London. This is Bally Brambat on Like a Gold.